0: વાત ક્યારે સાચા કે ખોટાની હોતી જ નથી, કારણ કે મને એવું લાગે છે કે જીવનમાં કોઈ સાચું કે ખોટું હોતું જ નથી. વાત હોય છે દ્રષ્ટાંતની, તમારા પર્સપેક્ટિવની અને સામેવાળાના પર્સપેક્ટિવની. મહાભારતમાંથી એક્ઝામ્પલ લઈએ તો પાંડવોને પૂછો તો રાજા કોણ હોવા જોઈએ, તો કે ઓબ્વિયસલી યુધિષ્ઠિર, આ તો કોઈ પ્રશ્ન છે. કેમ? તો કે ભાઈ પાંડુ રાજા હતા અને પાંડુના સૌથી મોટા દીકરા કોણ, તો કે યુધિષ્ઠિર, એટલા માટે રાજા તો યુધિષ્ઠિર જ હોવા જોઈએ. બીજી બાજુ જો તમે કૌરવોને આ જ પ્રશ્ન પૂછો કે ભાઈ રાજા કોણ હોવા જોઈએ, તો એ કહેશે કે ઓબ્વિયસલી દુર્યોધન, આ તો કોઈ પૂછવાનો સવાલ છે. એમને પૂછો કે કેમ ભાઈ એવું, તો કે ભાઈ જો પાંડુ અને ધૃતરાષ્ટ્ર આ બંનેમાંથી મોટા કોણ હતા, તો કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રના સૌથી મોટા દીકરા કોણ, તો કે દુર્યોધન, એટલે રાજા તો દુર્યોધન જ હોવા જોઈએ. અને આ લોકો તો એમ પણ, જે પાંડુ હતા, પાંડુ તો જંગલમાં હતા અને ત્યાં એમના બાળકો પેદા થયા છે, એટલા માટે અમને કેવી રીતે ખબર કે યુધિષ્ઠિર જ મોટો? દેર ઇઝ નો વે ફોર અસ ટુ વેરીફાય. એટલા માટે રાજા તો દુર્યોધન જ હોવા જોઈએ, કારણ કે એને જન્મ લીધો છે અહીંયા કેપિટલમાં, એટલા માટે આ વસ્તુ તો બહુ ઓબ્વિયસ છે. બીજી બાજુ જો તમે દ્રૌપદીને પૂછો તો દ્રૌપદી એવું કહેશે કે કૌરવોનું જે વધ છે એ યોગ્ય છે, કારણ કે એમને મારું ચીરહરણ કર્યું, મને અપમાનિત કરી. જો તમે કૌરવોનું સાંભળો તો એ એવું કહેશે કે ઇન્દ્રપ્રસ્થના મહેલમાં દ્રૌપદી દુર્યોધન ઉપર હસી હતી ને કહ્યું હતું કે આંધળા અંધે કા પુત્ર અંધા, આંધળાનો દીકરો આંધળો, એટલા માટે આ બધી વસ્તુઓ થઈ. અમારો તો વાંક કઈ છે જ નહીં, શરૂઆત તમે કરી એટલા માટે આ બધી વસ્તુઓ થઈ રહી છે. હજુ એક એક્ઝામ્પલ આપું, ગાંધારી. એમનું સૌથી મોટું એલિગેશન શ્રી કૃષ્ણના ઉપર એ હતું કે જો તું ઈચ્છત તો યુદ્ધ રોકી શક્યો હોત, જો તે યુદ્ધ રોક્યું હોત તો મારા બધા જ પુત્રો, 100 એ 100 પુત્રનું વધ ના થયું હોત. પણ જો શ્રી કૃષ્ણ ભગવાનનું સાંભળો તો એ તો એવું કહે છે કે હું અને તમે, આપણે બધા જ, આપણે તો બસ પાત્રો છીએ. આ દુનિયા એક રંગમંચ અને એને ચલાવવા વાળો પેલો ઉપર વાળો. વાત ક્યારે સાચા કે ખોટાની હોતી જ નથી, વાત હોય છે દ્રષ્ટાંતની, તમારા પર્સપેક્ટિવની. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: हेलो,
2: क्या मैं साहिबा जी से बात कर सकता हूँ?
1: स्पीकिंग.
2: गुड इवनिंग मैडम, मैं आपके 2 मिनट चाहूंगा, अगर आपके पास थोड़ा सा टाइम हो तो मैं ले सकता हूँ.
1: हाँ, sure.
2: अच्छा मैडम, इसमें ये है कि जितना देख रहे हैं हमारे हिंदुस्तान में औरतों को खाम. गुड इवनिंग मैडम, मैं आपके 2 मिनट चाहूंगा, अगर आपके पास थोड़ा सा टाइम हो तो मैं ले सकता हूँ.
1: हाँ, sure.
2: अच्छा मैडम, इसमें ये है कि जितना देख रहे हैं हमारे हिंदुस्तान में औरतों को खाम.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જેટલી અગત્યતા શબ્દોની હોય છે એટલી જ અગત્યતા ન બોલાયેલા શબ્દોની પણ હોય છે. ન બોલાયેલા શબ્દો એટલે શું? તો કે મૌન. તમને યાદ પણ આવે છે કે તમે છેલ્લે મૌન ધારણ કરીને ખાલી સાંભળ્યું ક્યારે હતું અને કોણું સાંભળ્યું હતું? ભાગ્યે જ અમુક લોકોને યાદ આવશે, ને જો યાદ આવે છે તો તમે બહુ જ લકી વ્યક્તિ છો. એકચ્યુઅલી જ્યારે તમે મૌન રહો છો ત્યારે તમારું હૃદય સાંભળે છે, અને જ્યારે હૃદય સાંભળે ત્યારે આત્મા તૃપ્ત થાય. હું તમને અમુક એક્ઝામ્પલ્સ આપું. તમે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, કાં તો પછી અનુભવ કર્યા હશે, કે જ્યારે તમે ગંગા નદીના કિનારા ઉપર જાઓ ત્યારે યાર કશું જ બોલવાની ઈચ્છા ના થાય, ચૂપ થઈને બેસવાની ઈચ્છા થાય. ઘણા લોકોને હરિદ્વારમાં એ પ્રકારના અનુભવ થયા હશે, ઘણા લોકોને ઋષિકેશમાં થયા હશે, ઘણા લોકોને ગીરના જંગલમાં થયા હશે, ઘણા લોકોને પ્રવાસમાં થયા હશે, અને ઘણા લોકોને ગાડી ચલાવતી વખતે થયા હશે કે જ્યારે તમને મૌન રહેવાની ઈચ્છા થાય. એ જે શાંતિ છે તમને એટલા માટે લાગે કારણ કે તમારું હૃદય એ વખતે સાંભળતું હોય છે. એ શું સાંભળતું હોય છે? તો કે કુદરતનો અવાજ. આજના દિવસે તમે કુદરતનો અવાજ સાંભળી શકો અને મૌન રહી શકો એવી શક્તિ તમને મળે એવી આશા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: जय गुरुदेव. गायत्री चेतना सेंटर पिस्कैटोपे की ओर से आप और आपके परिवार को गुरु पूर्णिमा एवं रुद्राभिषेक महोत्सव में स्नेहपूर्ण आमंत्रण. शनिवार 1 अगस्त को सुबह 10 बजे शिव जी रुद्राभिषेक और शाम 5 बजे विराट दीप यज्ञ. रविवार 2 अगस्त को सुबह 10 बजे 251 कुंडीय गायत्री महायज्ञ. शांति कुंज हरिद्वार के पूज्य संतों द्वारा वैदिक विधि से अनुष्ठान और डॉक्टर चिन्मय पंड्या जी की पावन उपस्थिति. अधिक जानकारी के लिए 7323578200. जय गुरुदेव.
4: कुछ आवाजें सिर्फ गानों को नहीं सीधे आत्मा को छू जाती हैं. दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक. मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस. रोज सुबह 6 बजे सिर्फ 92.7 एफएम रेडियो मिर्ची पर. आल्सो अवेलेबल ऑन 103.3 एफएम HD2.
5: प्यारी ब्राइड, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
6: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
5: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू इसलिन.
7: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी.
8: दे सेल नेचुरल डायमंड्स, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस.
7: डोंट फॉरगेट, लार्जेस्ट नेचुरल डायमंड स्टोर, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस. कृष्णा ज्वेलर्स, लेडीज फर्स्ट चॉइस.
9: तेरा क्या होगा कालिया?
10: सरदार, मैंने आपका नमक खाया सरदार.
9: अब मिर्ची खा.
11: रेडियो मिर्ची, इट्स हॉट.
12: It's 12:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આપણે બધા જ બહુ વધારે એડવાન્સ્ડ થઈ ગયા છીએ. આપણે આપણા બેઝિક્સ, આપણા જે રૂટ્સ હતા એ બધા ભૂલી ગયા છીએ. આપણને બધી જ વસ્તુઓ કે જે પહેલા બહુ જ મોજ આપતી હતી, જેમાં મન પ્રફુલ્લિત થઈ જતું, એ બધી જ વસ્તુઓ હવે સિલી લાગે છે. આવું તો કોઈ કરતું હોય, આવું તો બાળકો કરે, આપણે એવું કહેતા આવીએ છીએ. રિસન્ટલી મારા પાડોશમાં એક 6 વર્ષનું બાળક છે, હું એના ઘરે ગયો હતો એની સાથે રમવા માટે. એની જે ડ્રોઈંગ બુક હતી એ જોઈને મને મન થયું કે ચલો ને યાર, આટલા વર્ષો થઈ ગયા, મેં ક્યારે આટલા વર્ષોમાં ક્યારે પેઇન્ટિંગ કર્યું જ નથી, ડ્રોઈંગ કર્યું જ નથી. પેલા જે ચોક કલર આવતા હતા એનાથી ક્યારે કલર ભર્યો જ નથી. હું એ બુક લઈને આવ્યો ને એની અંદર હું બાળકોની બુકની અંદર રોજ કલર ભરું છું. યુ વોન્ટ બિલીવ, મારો સ્ટ્રેસ લેવલ કામના પછી એકદમ નીચે આવી ગયું છે. જે એન્ઝાયટીમાં આપણે ફરતા હઈએ છીએ એમાં મને પર્સનલ લેવલ ઉપર બહુ જ મોટો ફરક જોવા માટે મળે છે. જ્યારે હું કલર કરતો હોઉં, ડ્રોઈંગ કરતો હોઉં, પેઇન્ટિંગ કરતો હોઉં, ત્યારે મારું ધ્યાન ખાલી અને ખાલી એ કોરા કાગળના ઉપર જે હું રંગ ભરતો હોઉં એમાં જ હોય છે, બીજી કોઈ જ વાતમાં નથી હોતું. હવે જ્યારે ફેમિલી ગેધરિંગ આપણે કરતા હઈએ તો સાપ સીડી કોણ રમે યાર, આવું તો કોઈ કરતું હોય, લૂડો, હા એ તો બધી સિલી ગેમ્સ કહેવાય, આપણે એવું કહેતા આવીએ છીએ. પણ જરા વિચારો તો ખરા, જરા યાદ તો કરો, નોસ્ટેલ્જિયામાં જરાક ઝાંકો તો ખરા, કે જ્યારે તમે અને તમારા કઝિન સમર વેકેશનના વખતે ભેગા થતા હતા ત્યારે કેટલી વધારે મજા આવતી હતી ને કઈ ગેમ્સ રમતા, કોડિયો, સાપ સીડી, લૂડો, પેલા WWE કાર્ડ્સ આવતા હતા. કાર્ડ્સમાં પણ આપણે કેવી ગેમ રમતા હતા, ઢગલાબાજી, 2-3-5, આવી જ બધી ગેમ્સ. અસલી મજા એમાં જ આવતી. જ્યારે ફેમિલી ગેધરિંગ થાય ને એવું ડિસાઈડ કરવામાં આવે કે ચલો ભાઈ કોઈ આઉટડોર ગેમ રમીએ, કોઈ રિસોર્ટમાં ગયા હઈએ, તો હવે કોઈ માલદડી નથી રમતું, નદી કે પર્વત નથી રમતું, છુટ્ટું સાંકળ્યું, ભેગું સાંકળ્યું, આવું કોઈ રમતું જ નથી. આજનો વેકઅપ વિચાર ઇઝ અબાઉટ ગોઈંગ બેક ટુ ધ બેઝિક્સ. જે બેઝિક વસ્તુઓને છોડીને આપણે આગળ વધી ગયા છે, ચાલો ને એનો હાથ ફરી એક વખત પકડીએ. આઈ કેન ચેલેન્જ, આઈ કેન બેટ કે એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન, સેડનેસ, આ બધી જ વસ્તુઓ એક એક કરીને જીવનમાંથી બહાર જતી રહેશે. જ્યાર સુધી આ બધી વસ્તુઓ ટ્રાય નહીં કરો ત્યાર સુધી હું સમજાવી નહીં શકું શબ્દોના માધ્યમથી કે કેવી રીતે બહાર જશે. ટ્રાય કરો તો ખબર પડી જશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: બે સાયન્ટિસ્ટ એકવાર એક ગામમાં ફરવા માટે ગયા હતા. સવાર સવારમાં એમને જોયું કે એક ખેડૂત ગાયનું દૂધ કાઢી રહ્યો છે. બંને ત્યાં પહોંચી ગયા અને ધ્યાનથી જોવા લાગ્યા. ખેડૂતો જ્યારે દૂધ કાઢ્યું તો બંનેઓના મગજમાં એક જ સમય ઉપર એક જ વિચાર આવ્યો. બંનેએ વિચાર્યું કે યાર આવું શું કામ, આ ગાય લાલ રંગની ખાય લીલું ઘાસ, તો આ દૂધનો રંગ સફેદ શું કામ. બંનેઓ એટલી બધી ચર્ચામાં પડ્યા કે બંનેએ પોતાના ફેલો સાયન્ટિસ્ટને પણ એ ગામમાં બોલાવ્યા કે ભાઈ આવો, ચર્ચા કરવાની છે, સંશોધન કરવાનું છે, આનું કારણ તો જાણવું જ પડે કે આવું શું કામ. જાનવરોના ડોક્ટરોને બોલાવવામાં આવ્યા. આખું ગામ ભેગું થઈ ગયું અને ચર્ચા કરવા લાગ્યું કે યાર હા યાર વાત તો ખરી, ગાયનો રંગ લાલ, ખાય લીલું ઘાસ, તો પછી આજે દૂધ આપે છે એનો રંગ પણ લાલ કાં તો લીલો હોવો જોઈએ ને, સફેદ શું કામ, આના પાછળનું કારણ શું. જે તરભાણામાં જે તપેલીમાં દૂધ કાઢવામાં આવ્યું હતું એના સરાઉન્ડિંગ આખું ગામ, સાયન્ટિસ્ટ, બધા ડોક્ટર્સ બેસીને આ વિચારણા કરી રહ્યા હતા. ત્યારે જ ગામમાંથી એક માણસ આવ્યો, તપેલી ઉચકી ને ફટાક લઈને દૂધ પી ગયો. બધા જોરદાર ગુસ્સો કર્યો કે ભાઈ તને કઈ બુદ્ધિ બુદ્ધિ ચાલે છે, અહીંયા કેટલી મોટી ચર્ચા ચાલે છે, કેટલા મોટો વિષય છે આ, ને તું દૂધ પી ગયો, આવું કેવી રીતે ચાલે. તો એનો જે જવાબ હતો એ સાંભળવા જેવો છે. એને કહ્યું કે જો ભાઈ, જીવન છે ને ઘણા લોકો જાણીને જીવે, ઘણા લોકો માનીને જીવે, અને ત્રીજી કેટેગરી હોય મારા જેવા લોકો જીવન માણીને જીવે. અને આ જાણવામાં અને માનવામાં ઘણી વખત દૂધનું દહીં થઈ જાય. તમે લોકો ગઈકાલ સવારથી લાગેલા જો, હવે દહીં થવાની તૈયારી હતી એટલે મેં કીધું કે લાવો માણી જ લઈએ. આપણે જીવનમાં એવું નથી કરતા હોતા, જાણવામાં અને માનવામાં એટલો બધો ટાઈમ વેસ્ટ કરીએ કે માણવાનો સમય મળે જ નહીં. તમારા જીવનનું જે દૂધ છે એનું દહીં થાય એના પહેલા માણી લેજો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: હેલો, કિરણ પાલજી સે બાત કર સકતા હું મેં? કિરણ પાલજી સે બોલ રહા હું. આપકા બિલ બકાયા યાર, આપકા પેન્ડિંગ બિલ જા રહા હૈ, આપ યે પે નહીં કર રહા હૈ આપકો?
2: બિલ બકાયા મેને અભી જમા કિયા.
1: જી સર, પિછલે મહિને કા. એક સેકન્ડ સર, મેં આપકા સર નંબર બતાયેંગે આપ અપના?
2: 23.
1: એક સેકન્ડ સર. સર આપણે લાસ્ટ મહિને કી પેમેન્ટ કરી હૈ 2200 રૂપિયે.
2: હાં જી હાં જી.
1: લેકિન સર આપકે 17,729 રૂપિયે બનતે હૈ.
2: બિલ આયા થા 2200 રૂપિયે કા?
1: નહીં નહીં, વોહી સર મેં આપકો યે બતા રહા હું, એક સેકન્ડ રુકિયે. યે આપને 2200 રૂપિયે જો દિયે હૈ યે તો આપને નોર્મલ કોલ્સ કે દિયે હૈ ના? નોર્મલ કોલ્સ કે આપકે 2270 રૂપિયે બનતે થે. સર ઇસમે 17,740 રૂપિયે કી ટોટલ પેમેન્ટ હૈ.
2: પેમેન્ટ લોકલ કોલ મે કેસે હો જાયેગી?
1: લોકલ કોલ કી બાત નહીં કર રહા હું મેં સર. 12 તારીખ કો, 14 તારીખ કો, 19 તારીખ કો, 23 તારીખ કો પિછલે મહિને કી. સર આપને જો ફોન પે બાત કરી થી કિસ ઝઘડા વઘડા હુઆ થા?
2: વો તો હો જાતા હૈ કભી કભી, કોઈ બાત ઇલાકે ભી કી જાતી.
1: મેં આપકો બતા રહા હું, આપકો શાયદ માલૂમ નહીં હૈ, રૂલ્સ રેગ્યુલેશન પઢ લિયા કરિયા ક્રેશન લેને સે પહેલે. આપ જિતના તેજ ચિલ્લાતે હૈ, જિતના ગુસ્સા આતા હૈ, મીટર ભી ઇતની તેજ ભાગતા હૈ. અબ યે 19,000 રૂપિયે આપકા બકાયા વરના ફોન કાટ દેંગે આપકા સર. જલ્દી પેમેન્ટ કરવા દો ઇસકી આપ. અરે
2: ફોન એસે કાટ દો યાર, મજાક કર રહા હું, ક્યા કર રહા
1: હું? મજાક નહીં કર રહા હું સર. આપ જિતના ચિલ્લાયેંગે ઇતના મીટર તેજ ભાગેગા સર. આપકે યે સમજ મે નહીં આ રહા કે બાત.
2: ચિલ્લાને કા ક્યા મતલબ હૈ?
1: અરે જિતના આપ ચિલ્લાતે હૈ આપકો ગુસ્સા આતા હૈ, મીટર ગુસ્સા નહીં આ સકતા, વો ઇતની તેજ ભાગેગા યાર મીટર. આપ અપની વાયસ કર રહે હૈ, આપ ફિર ચિલ્લા રહે હૈ, આપ ફિર ચિલ્લા રહે હૈ, મીટર તેજ ભાગ રહા હૈ. દેખિયે મેં યહીં સે દેખ રહા હું આપકો, મીટર તેજ ભાગ રહા હૈ, ચિલ્લાએ જા રહે હૈ, આપ બેકાર કી બાતે કર રહે હૈ.
3: કહાં ગયે? બિલ તો દે જાઓ ભાઈ.
2: હેલો
1: સર, જિગ્નેશ બોલ રહા હું. 19 તારીખ કો આપકી વાઇફ ભી ચિલ્લાઈ થી, ઉનકા ભી બિલ પેન્ડિંગ હૈ યાર, આપ ફોન કાટ દેતે હૈ બાર બાર યાર.
2: ફોન સુનતે હો તુમ લોગ ક્યા?
1: યે હમારે પાસ યે હૈ ના પૂરી ડિટેલ હૈ યાર, આપકા નંબર ડાલ રખા કમ્પ્યુટર મેં.
2: મીટર ભાગ રહા હૈ તો તેજ બોલ રહા
1: હૈ યાર. નહીં તો આપકે બાત કરીએ, ફાયદા આપકા હૈ યાર, ફિર મીટર તેજ ભાગ રહા હૈ. મેં કહ રહા હું આપસે, આપસે ચિલ્લા કે બાત કરીએ, આપકા મીટર તેજ.
3: મેરી બાત સુનિયે, ઇસ બાર ફોન મત કાટિયેગા, બહુત મુશ્કિલ સે મિલતા હૈ. સર મેં રેડિયો મિર્ચી સે નવેદ બોલ રહા હું, ઓર આપકા મુર્ગા બનાયા હૈ. મુજે તુષાર ને આપકા નંબર દિયા થા ઓર યે કહા થા કે આપકા બિલ પેન્ડિંગ હૈ, વો જમા કર દીજિયેગા જાકે આપ મિર્ચી પે.
2: એ
1: લીજે સર, યે 25 રૂપિયા ઇસકે જુડ ગયે આપકે.
4: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી. ઇટ્સ હોટ,
5: ઇટ્સ પાગલ.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
5: ਮੈਨੂੰ ਨਵੇਂ ਨਵੇਂ ਸਾਫਟਵੇਅਰ ਖਰੀਦਣੇ ਪਸੰਦ ਹੈ ਜਦੋਂ ਇੱਕ ਦੂਜੇ ਦੇ ਨਾਲ ਕੰਮ ਨਾ ਕਰੇ।
7: I enjoy using inefficient and complex software, mama.
8: अरे मुझे कोई ट्रैक करे मुझे बहुत अच्छा लगता है, प्राइवेसी का चिंता ही नहीं है रे बाबा।
9: अगर आप इनमें से नहीं है तो आपके बिजनेस के लिए Zoho One सही है। Zoho One is an all-in-one integrated software suite जिससे आप अपना पूरा बिजनेस चला सकते हैं। Yes, your entire business. Zoho One is easy to use, साथ साथ privacy और protection का भी बड़ा ध्यान रखता है। काम अनेक, सॉफ्टवेयर एक, Zoho One. Get your free trial at zoho.com/one.
10: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
11: They sell natural diamonds, best quality at the lowest prices.
10: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.

0: ચલો હું તમારી સાથે એક સરસ મજાનો ફેક્ટ શેર કરું, મજા આવશે તમને સાંભળીને. તમે પોતાના જીવનમાં ઘણી બધી વાતો એનાથી શીખી શકો છો. જ્યારે થંડરસ્ટોર્મ આવે, જ્યારે સાયક્લોન આવે ને, ત્યારે ભેંસો જે હોય એ થંડરસ્ટોર્મના તરફ દોડે, એ ડિરેક્શનમાં દોડે, અને ગાય જે હોય એ થંડરસ્ટોર્મ જે ડિરેક્શનથી આવતો હોય એના અપોઝિટ ડિરેક્શનમાં દોડતી હોય. ધીસ ઇઝ અ ફેક્ટ, આ કોઈ વાર્તા નથી, આવું હકીકતમાં થતું હોય છે. આના કારણે શું થાય ખબર છે કે ગાયોનું ઝુંડ જે ડિરેક્શનમાં, અપોઝિટ ડિરેક્શનમાં દોડે ને, તો ગાયો થંડરસ્ટોર્મમાં વધારે સમય સુધી રહે ને એમને વધારે નુકસાન પહોંચે. પણ ભેંસ જે હોય એ થંડરસ્ટોર્મના ડિરેક્શનમાં જ્યારે દોડે તો પ્રોબેબિલિટી થંડરસ્ટોર્મને પાર કરીને પેલી બાજુ પહોંચી જવાની વધારે હોય છે, એટલા માટે એમને ઓછું નુકસાન પહોંચતું હોય છે. જીવનમાં એવું નથી હોતું કે પ્રોબ્લેમ જ્યારે તમારા તરફ આવે, તમે જ્યારે એના ડિરેક્શનમાં દોડો ને એનો સામનો કરવા માટે, ત્યારે પ્રોબ્લેમ વહેલી પૂરી થઈ જાય, ખતમ થઈ જાય, તમે એને લડત આપી શકો. જ્યારે એનાથી દૂર ભાગો ત્યારે પ્રોબ્લેમ તમારી પાછળ પાછળ ભાગે વંટોળના જેમ, તમને વધારે નુકસાન પહોંચાડે. તમારું મન સતત એ પ્રોબ્લેમમાં જોઈએ કે અરે પાછળ તો જુઓ કેટલું મોટું સાયક્લોન, પણ એક વખત હિંમત ભેગી કરીને જો એના તરફ દોડ્યા હો તો પેલે પાર પહોંચવાની પ્રોબેબિલિટી એ વધી જતી હોય છે. આમ તો આપણે એવું કહેતા આઈએ છીએ કે અક્કલ વળી કે ભેંસ, પણ આ ઇન્સિડન્ટથી એવું કહી શકાય કે ના ના, ભેંસમાં બુદ્ધિ હોય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. Good morning.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
4: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
5: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
6: Iselin, New Jersey. Yes, you heard that right. That's the brand new Joy Alucard's destination in the USA. Be among the first to celebrate our grand opening with an unbeatable inaugural offer of flat 30% off on making charges. Shop before 19th July and receive assured gifts with every purchase. Visit us at 42 Marconi Avenue, Iselin, New Jersey and discover exquisite collections crafted for every celebration. Inaugural offer valid until 26th July 2026. TNC apply. Joy Alucard's, world's favorite jeweler.
7: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
8: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
9: तेरा क्या होगा कालिया?
10: सरदार, मैंने आपका नमक खाया सरदार,
9: अब मिर्ची खा.
11: रेडियो मिर्ची, इट्स हॉट.
12: It's 1:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: 92.7 FM. Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: રિસન્ટલી મારી એક ફ્રેન્ડના સાથે મારું એક કોન્વર્ઝેશન થયું, એ હું તમને સંભળાવવા માટે જઈ રહ્યો છું. મારી ફ્રેન્ડે મને પૂછ્યું, મને કે યાર કૃતાર્થ, હું તો કોઈ પણ જોબ જોઈન કરું ને એટલે કંટાળી જઉં છું યાર. મને એવું થાય કે રોજે રોજ એક જ કામ કરવાનું. તને કંટાળો નથી આવતો? રોજ સવારે 7 વાગે લોકોના સાથે વાતચીત કરવાની, ઓન ગ્રાઉન્ડ જવાનું, ઇન્ટરવ્યુઝ લેવાના, અથોરિટીઝના સાથે લમણા લેવાના, તને કંટાળો નથી આવતો? તો આમાં એવું છે કે કંટાળો તો આવે, કંટાળો બધાને જ આવે, ને જોબથી આપણે બધા જ ક્યારેક ને ક્યારેક હેરાન પરેશાન થઈ જ જઈએ, કારણ કે મોનોટોનસ લાઈફ બની જાય. પહેલો મુદ્દો એ સમજવા જેવો છે અને એક્સેપ્ટ કરવા જેવો છે કે તમારી જોબ એ જરૂરી નથી કે એન્ટરટેનિંગ હોય. મારી છે, પણ જરૂરી નથી કે બધાની જોબ્સ એન્ટરટેનિંગ હોય. બીજો મુદ્દો જે સમજવા જેવો છે એ છે કે તમે જોબ એન્ટરટેનમેન્ટ માટે કરતા પણ નથી. તમારી જોબ તમને પે કરી શકે ને તમે તમારું જીવન સારી રીતે વ્યતીત કરી શકો, જોબ એના માટે હોય છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો, તમારું જોબ એ જીવન નથી. સૌથી મોટી ભૂલ આપણે એ જ કરતા આઈએ છીએ કે આપણે પોતાના જોબને પોતાનું જીવન સમજીને એક્ટ કરતા આઈએ છીએ. તમે જોજો, અમુક લોકોનો જો બોસ ખરાબ હોય ને તો બાપરે એટલો મોટો મુદ્દો બનાવે એનો કે જેની કોઈ હદ નથી. જોબના આવજના પછી તમે પોતાના જીવનના સાથે શું કરો છો? જોબ બોરિંગ થઈ જાય એનો મતલબ એ નથી કે જીવન પણ બોરિંગ થઈ જાય. પોતાનું જીવન એ તો તમે હર્યું ભર્યું રાખી શકો ને. પોતાના શોખ એ તો જીવંત રાખી શકો ને. પોતાની હોબીઝ એ તો જીવંત રાખી શકો ને. ઘણા લોકોને નાટક જોવાના શોખ હોય, જોબના ટાઈમિંગ્સના પછી એ તો કરી શકો. ઘણા લોકોને રીડિંગનો શોખ હોય, એ તો કરી શકો. ક્રિકેટ રમવાનો શોખ હોય, ગાડી ચલાવવાનો શોખ હોય, ચા બનાવવાનો શોખ હોય, કુકિંગનો શોખ હોય, રેડિયો મિર્ચી સાંભળવાનો શોખ હોય, એ તો કરી શકો કે ના કરી શકો. આજનો વેકઅપ વિચાર, પોતાનું જીવન જો હર્યું ભર્યું હશે, પોતાના શોખ પોતાની હોબીઝ જો જીવંત રાખી હશે, તો પોતાની જોબ એને જીવન સમજવાની તમે ભૂલ નહીં કરો અને એનાથી તમે કંટાળી નહીં જાઓ. જોબના ટાઈમિંગ્સના પછી પોતાનું જીવન હર્યું ભર્યું રાખો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.

0: તમે ભૂલ કરો છો કોઈ દિવસ જીવનમાં?
1: તો કે હા, આ કેવો પ્રશ્ન છે, ભૂલ તો થાય ને, ભૂલ તો કરીએ ને, પણ એમાંથી શીખો છો ખરા પછી? એ કેટલા ઓછા લોકો કરતા હોય છે. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું કે શું કામ ભૂલોથી શીખવું જોઈએ, નહીં તો કેવી મહા મુસીબતમાં તમે પડી જાઓ. જે ફેમસ ડાઈસ ગેમ હતી કે જેમાં પાંડવો પોતાનું બધું જ હારી ગયા હતા, યુધિષ્ઠિર ડાઈસ ગેમ રમવા માટે બેઠા હતા, સામે હતા કૌરવો અને શકુની મામા, ષડયંત્ર શકુની મામાનું હતું. સૌ પ્રથમ વખત જ્યારે એ ગેમ રમ્યા ત્યારે કેટલી બધી વસ્તુઓ હારી ગયા, સેલ્ફ રિસ્પેક્ટ તો હાર્યા જ, પણ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ હારી ગયા, રાજપાટ હારી ગયા, મહેલ હારી ગયા, પ્રજા હારી ગયા, એની સાથે પોતાની પત્ની પણ હારી ગયા. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એના પછી શું થયું. હોટ ડિબેટના પછી રાજા ધૃતરાષ્ટ્રને રિયલાઇઝ થયું કે આ બરાબર નથી થઈ રહ્યું જે થઈ રહ્યું છે. જો આવું થતું રહેશે તો મારા કૌરવોનો વિનાશ પાક્કો છે, એના કરતાં એક કામ કરીએ, પાંડવોને ફૂલ રિસ્પેક્ટના સાથે બધી જ વસ્તુઓ પાછી આપી દઈએ અને એમને અહીંયાથી વિદાય આપી દઈએ. રાજા ધૃતરાષ્ટ્ર એવું કરે છે, પાંડવો પોતાના અંતરાજના સાથે પોતાના રાજ્ય પાછા ફરી રહ્યા હોય છે, અને ત્યારે કૌરવોના તરફથી હજુ એક વધારે ગેમ રમવા માટેનું ઇન્વિટેશન પાંડવોને મોકલવામાં આવે છે. જ્યારે ઇન્વિટેશન પહોંચે છે યુધિષ્ઠિર સુધી તો યુધિષ્ઠિર વિચાર્યા વગર હા પાડી દે છે. એવું વિચારતો નથી કે હમણાં તો આટલી મોટી મિસ્ટેક કરીને આવ્યા, ફરીથી જો ડાઈસ ગેમ રમવા માટે જઈશું ને ફરીથી હારી ગયા તો શું થશે. એ સીધો એવો જવાબ આપે છે કે હું તો એક યોદ્ધા છું, હું તો ક્ષત્રિય છું, કોઈ મને ચેલેન્જ કરે ને હું કેવી રીતે પાછો પડી શકું, મારે તો ચેલેન્જ એક્સેપ્ટ કરવો જ પડે, ચાલો ફરીથી હજુ એક ડાઈસ ગેમ રમવાના આપણે. ફરીથી એ લોકો ડાઈસ ગેમ રમવા માટે જાય છે અને ત્યાં ફરી એક વખત ષડયંત્રના તહેત શકુની મામા યુધિષ્ઠિર પાંડવોને હરાવી દે છે અને ત્યારે એમને 13 વર્ષના વનવાસની સજા ફટકારવામાં આવે છે. હવે 2 મિનિટ માટે વિચારો કે યુધિષ્ઠિરે પોતાની પહેલી મિસ્ટેકથી કંઈક શીખ્યું હોત અને આવી ફરી એ ને એ જ મિસ્ટેક રિપીટ ના કરી હોત તો 13 વર્ષનું જે વનવાસ છે એ ભોગવવું ના પડ્યું હોત. આપણે પણ જીવનમાં કેટલી બધી વખત એવું જ કરતા આવીએ છીએ, આજે જે મિસ્ટેક કરી એ જ મિસ્ટેક કાલે ફરીથી આપણે રિપીટ કરતા આવીએ છીએ. મિસ્ટેક કરો પણ નવી નવી કરો ને, રોજે રોજ એક જ ભૂલ. હોપફુલી આજે વાત છે, આજે વાર્તા છે, તમને યાદ રહે અને તમે એને આચરણમાં ઉતારો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
2: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
3: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
4: Oh no!
5: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट, ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर यू आर इन गुड हैंड्स.
6: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
7: They sell natural diamonds, best quality at the lowest prices.
6: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
8: It's 2:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels, best quality, best price.

0: 92.7 FM. Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ચલો તમને આજે લતા મંગેશકરજી અને દિલીપ કુમાર એ બંનેનો એક બહુ જ રસપ્રદ ઇન્સિડન્સ કહું, એક કિસ્સો છે. દિલીપ સાહેબે એક વખત લતા મંગેશકરજીને નાનકડી ટકોર કરી. ટકોર એવી કે લતા, તારા પ્રોનાન્સિએશન્સ ક્લિયર નથી. તું જ્યારે પણ કોઈ હિન્દી ગીત ગાય છે તો એમાં એવું ક્લિયરલી ખબર પડી જાય છે કે તારી માતૃભાષા જે છે એ હિન્દી નથી. તારી હિન્દીમાં, તારી ઉર્દુમાં મરાઠી ટચ આવે છે. એટલે જ્યારે જ્યારે તું હિન્દી ગીત ગાય તો કોઈ મરાઠી વ્યક્તિ ગાઈ રહ્યું હોય એવું ક્લિયરલી ખબર પડે છે. લતાજીને આ નાનકડી ટકોર ખૂબ વધારે ચૂભી ગઈ. લતાજી પાછા આવ્યા, એમને એક ઉર્દુના ટ્યુટર રાખ્યા, ગુરુ કર્યા એમને, કે જેમને ઉર્દુનું બહુ જ સરસ મજાનું નોલેજ હતું. ડેડિકેશનથી ઉર્દુ અને હિન્દી બંને ભાષા શીખ્યા. એન્ડ બાય ધ વે લેટ મી ટેલ યુ કે આ જે ફેઝ હતો ત્યારે લતા મંગેશકર ઓલરેડી ખૂબ વધારે ફેમસ હતા. એમને કોઈ જરૂર નથી આ નાનકડી ટકોરને સિરિયસલી લેવાની, છતાં એમને લીધી. ટૂંક સમયના પછી એમની હિન્દી, એમની ઉર્દુ એમને એટલી બધી સ્પષ્ટ કરી કે બાકી કોઈ જ ગાયકની ના હોય. આજે વાત છે, આજે કિસ્સો છે, એ શ્રેયા ઘોષાલે એક ટીવીના શોમાં કરી હતી. એમને કહ્યું કે લતા મંગેશકરના પ્રોનાન્સિએશનમાં આ કિસ્સાના પછી જે નાનકડી બિંદી હોય ને હિન્દીમાં એની પણ ક્લેરિટી આવતી હતી. જે નુખતા ઉર્દુમાં કહેવાય છે કે જે ભલભલા લોકો એમાં માથ ખાઈ જતા હોય એ પણ એમનું એકદમ સ્પષ્ટ રીતે નીકળતું હતું. હવે આનાથી મારે અને તમારે કઈ વસ્તુ શીખવા જેવી છે તો કે ટકોર તો મને અને તમને પણ ઘણા લોકો કરતા હોય. ક્રિટિસિઝમ ડેલી લાઈફમાં લોકો આપણું કરતા જ હોય. દર વખતે જરૂરી નથી કે આપણે એને નેગેટિવલી લઈએ. ઘણી વખત એવું બને કે ક્રિટિસિઝમ તમને સક્સેસના અલગ પથ ઉપર લઈ જાય, પર્સનલ ગ્રોથના પથ ઉપર લઈ જાય. લતા મંગેશકર જો એવું ઈચ્છતા કે છોડને યાર, આઈ એમ ઓલરેડી ફેમસ, આટલા બધા લોકો, આટલા બધા સંગીતકાર મને બોલાવે છે ને, જરૂર શું છે, તો કદાચ એમનું નામ આજે એટલું ના હોત કે જેટલું છે. શ્રેયા ઘોષાલ એમને આટલા વર્ષોના પછી કોઈ ટીવીના ઇન્ટરવ્યુમાં, ટીવીના શોમાં યાદ ના કરતા હોત. ટૂંક સમય પહેલા ગુજરાતી સાહિત્યના એક બહુ જ સારા લેખકે મને એક ઇવેન્ટમાં ટકોર કરી હતી. એમને મને કહ્યું કે કૃતાર્થ, તારું સાહિત્ય સારું છે એમાં ના નથી, પણ જો તારે વધારે સક્સેસફુલ થવું હોય, આગળ વધવું હોય ને તારા કરિયરમાં, તો આટલું પૂરતું નથી. તારે સાહિત્યમાં વધારે ઊંડું ઉતરવું પડશે, સાહિત્યનું વાંચન વધારે કરવું પડશે. મારી સાથે આ જ્યારે મને ટકોર કરવામાં આવી ત્યારે મારી સાથે પ્રોફેશનલી એસોસિએટેડ મારી ટીમના લોકો પણ હતા. એમને મને કહ્યું કે ના ના, બહુ સાંભળવા જેવી વાત નથી, આ લોકો તો ક્રિટિસિઝમ કર્યા કરે, તું જે કરે છે બરાબર કરે છે. મેં કીધું કે ના, એમણે જે ટકોર કરી છે બિલકુલ પરફેક્ટ છે, એ સચોટ છે, એના ઉપર કામ કરવા જેવું છે. અને મેં એના ઉપર કામ ચાલુ કર્યું, મેં મારું વાંચન વધાર્યું અને મને જેન્યુઅનલી ફરક દેખાય છે. ટકોર ઓલવેઝ નેગેટિવ નથી હોતી, જો તમે એને કન્સ્ટ્રક્ટિવ વેમાં લઈ શકો તો ખૂબ ફાયદો કરશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.